0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
0: આવો અમારી સાથે. નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મનોરંજનના લહેર ઉપર આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચી છે રત્ના. આજના આ કાર્યક્રમને લઈને 94.6, 98.2 મેગાહર્ટ્ઝ પર અમે જોડાયા છીએ આપ સૌ કોઈનો સાથ દેવા માટે પૂર્ણ 11 વાગ્યા સુધી. તો ચાલો જોઈ, અને આજે 1 તારીખ, ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો અને આજના આજથી બસ શરૂ થનારો ઓક્ટોબર મહિનો સૌ કોઈ માટે ઘણી બધી ઉર્જા લઈને આવે એવી જ શુભકામનાઓની સાથે કરીએ શરૂઆત આજના કાર્યક્રમની, આજના સુવિચારની સાથે. શ્રોતા મિત્રો, સંબંધો પણ ફિક્સ ડિપોઝિટ જેવા હોય છે, જેટલા જૂના થાય છે એટલું જ વ્યાજ વધારે મળે છે. માટે સંબંધોમાં ઇન્વેસ્ટ કરતા જઈએ અને આજના આપણા કાર્યક્રમમાં કરીએ શરૂઆત આજના પ્રથમ ગીતની સાથે.

0: તમારી સાથે.
1: શ્રોતા મિત્રો, મધુર ગીતો તમે માણી રહ્યા છો અને આજના આપણા કાર્યક્રમમાં આપણે પણ આગળ વધી રહ્યા છીએ. તૃપ્તિ ગઢવી અને આ ગીત તમે સાંભળ્યું હમણાં શ્વેતા સેનના સ્વરમાં, અને આ સાથે ચાલો આજના આપણા કાર્યક્રમમાં આગળ વધીએ. કોઈ પણ સરવાળો તમે કરો ને તો કોઈ કરે જીવનમાં બાદબાકી, કોઈ કરે ગુણાકાર, કોઈ કરે ભાંગાકાર, ફક્ત સમયે બધું બરાબર કરે છે. સાચે જ, ઘણી વખત આપણે જે આપણા હાથમાં ન હોય તે આપણે સમય ઉપર છોડી દેવું પડે છે. સમય એ બધું સરખી રીતના કરી નાખે છે. એમ પણ અંગ્રેજીમાં કહેવાય છે ને, ટાઈમ ઇઝ ધ હીલર એન્ડ ટાઈમ ઇઝ ધ કિલર. તો ચાલો, સમયની વાત છેડી છે તો આજના આપણા આગલા ગીતની સાથે આપણે પણ આગળ વધીએ. અને આ છે વંદે ભારત વાયા યુએસએનું ગીત, બ્યુટિફુલ સોંગ.

0: અમારી સાથે.
1: શ્રોતા મિત્રો, સમય બદલાય છે જિંદગી સાથે, જિંદગી બદલાય છે સમય સાથે, પણ સમય નથી બદલાતો આપણી સાથે, બસ આપણા બદલાઈ જાય છે સમય સાથે. કોઈએ કેટલી સરસ વાત લખી છે, સાચી વાત કે નહીં? તો ચાલો, આજના આપણા સફરમાં તમે અમારો સાથ આપી રહ્યા છો જાણીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. ને આ આપણું આગલું ગીત છે સુરતી લોચો ફિલ્મમાંથી લેવામાં આવેલું મસ્ત મજાનું ગીત આપ સૌ કોઈ માટે સિલેક્ટ કર્યું છે.

0: આવો અમારી સાથે.
1: શ્રોતા મિત્રો, કિસ્મત પર વિશ્વાસ રાખવા કરતા પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો સૌથી ઉત્તમ. અને આ સાથે જ મોજે દરિયા લાગી રે ફિલ્મમાંથી લેવામાં આવેલું આ ગીત આપ સૌ કોઈ માટે.

શ્રોતા મિત્રો, સુખી થવાના રસ્તા જાતે કરવું, જતું કરવું અને જોયા કરવું, બસ આ ત્રણ રસ્તા, આ ત્રણ પ્રિન્સિપલ જો તમે તમારા લાઈફમાં ઉતારી લેશો ને તો લાઈફ એકદમ સેટ થઈ જશે. સો વિથ ધીસ આગળ વધીએ આપણા આગલા ગીતની સાથે.

એજ કહેશું કે ટીકા કરો ને તો વ્યક્તિ તૂટી જાય, પરંતુ કોઈને ટેકો આપો ને તો વ્યક્તિ હંમેશા માટે ટકી જાય છે. સાચી વાત કહી કે નહીં? અને આ સાથે જ બસ બીજાને ટેકો આપતા રહો, જીવનમાં એકબીજાને ટેકો આપતા રહીએ અને આ સાથે જ જીવનને એકદમ ખુશખુશાલ રીતે ઉજવીએ. ઓક્ટોબરનો મહિનો સૌ કોઈ માટે મંગળમય રહે એવી શુભકામનાઓની સાથે પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.